પડે જે મનમુખ પડે તે તુક લાગે પણ સગુરુ મુક્ત ના હોય. રારે રામ ચિત્ત કર મુડે હૃદય જન કે રાવ રહ્યા ગુરુ પ્રસાદ જન રામ પછાતા નિર્ગુણ રામ તિન બુજ લહ્યા. તેરા તન દાઈ લખ્યા કથન દાઈ હર કથ્યા નાનક જન કોલ સદગુરુ મિલ્યા તિનકા લેખા નિબડ્યા રાગા સમ હલ્લા પહેલા છંદ કર પહેલા ક્યુ કર સદગુરુ પ્રસાદ